ગુફાદે માં વૈષ્ણો દેવી એટલો બી વિરાજમાન અસો તેની કાજુ બચપન કા કુછ સમય સે ત્રિલોકપુર કે યો પવિત્ર જો સ્થલીય સો એથે બીતા થયા. માતા વૈષ્ણો દેવી કા બચપન ત્રિલોકપુર કી પહાડીઓ દા એથે જો ઠોડોદા સે બીતા એશે કરિયો જો એસે એથે માતા બાલાસુંદરી કા મંદિર બી બણા. ઓર એજો બી બોલો હે જે બાલાસુંદરી પાંડવો કી કુળદેવી અસો. પાંડવાને યો દેવી જો એસે કુળદેવી કે રૂપથી માનો હે પૂજો થીએ ઓર બાલા ત્રિપુર સુંદરી કે એશો બી બોલો જે ઇનકે જો પતિ એસે પંચવક્ત્ર ભૈરવ થીએ જો દોષી ભૈરવ મુન છે આઠમે ભૈરવ થીએ. એટલો ભી નવરાત્ર કે દૌરાન બાલાસુંદરી કે મંદિર દા નવરાત્ર કે જો મેળે સે ખૂબ ધાર્મિક આસ્થા ઓર શ્રદ્ધા સાથી મના. દૂર દૂર સે જાત્રુ માતા કે ખેવણી કર દે, માતા કે દર્શન કર દે, માતા કે જાતર કર દે, ત્રિલોકપુર ઠોડો દે પૂજો ઓર આપણે જો ખેવણી હશો, આપણે જો જાતર હશો, આપણે જો મન કે મુરાદ હશો સે મહામાઈ કે સામણે પ્રગટ કરો ઓર આશીર્વાદ સ્વરૂપ તિનકી જો મનોકામના એસે પૂરી ભી હો. ચૈતો કે બિને ખાસ કર્યો જો નવરાત્ર કે મેળે હશો એથે આકર્ષણ કા કેન્દ્ર રૂહ ધાર્મિક આસ્થા તો અસહ્ય અસો હે પરિંજે કે સાથ સાથ મનોરંજન ઓર વ્યાપારિક દૃષ્ટિ સે બીજો એસે ત્રિલોકપુર હવે જો કસ્બા એસે બઢતા લાગે રૂહ. સાલ ભર એથે જાત્રુ મહામાઈ કે દર્શન કર દેવી પૂજો ઓર જિંદશા જો એથે લોકો કા છોટા મોટા કારોબાર હશો તિંદે કે જો તિનકી ડોય કમાઈ હશો સ્વરોજગાર હે તિંદે કા ભી થોડે ઘણે જો ગુંજાયશ હશે બઢને કે દેખણે બેઠી લાગે. ત્રિલોકપુર એક ઐતિહાસિક સ્થળ હશો ઇંદે કર્યો ક્યુંકી એથે ભગવતી ત્રિપુર બાલાસુંદરી વિરાજમાન હશો. ઇંદે કર્યો ક્યુંકી એથે મહામાઈ વૈષ્ણો દેવી કા બાલપન બેતેરવા ઓર ઇંદે કર્યો અસો ક્યુંકી એથે દોષી ભૈરવ મુનશા આઠમા ભૈરવ વિરાજમાન હશો. ઓર ઇંદે કર્યો બી અસો કે હિન્દુ ઓર સનાતન આસ્થા કા એક કેન્દ્ર ત્રિલોકપુર જો એસે આને વાળે સમયથી ભી જેતોડે મહામાઈ કે ભક્ત હશો જાત્રુ હશો તિનકી મનોકામના પૂરી કર દે, તિનકી ખેવણી પૂરી કર દે ઓર તિનકી જો એસે જેતોડે ભી મનમુરાદ હશો સે ભી પૂરી કર દે, તિનકે દુઃખ રિયો સુખ કે વરસાદ કર દે ઓર એસે કર્યો જો એસે ત્રિલોકપુર જો એસે જુંજે ભી જાત્રુ જાણા ચાહો ચૌડો બેસી સડકે કા જાળ એથે બિછા દાવશો. મંદિર તોડી બી ગાડી સી જાણે કે વ્યવસ્થા હશો, થોડને તે સરાય કે વ્યવસ્થા હશો ઓર એસે કર્યો વાતાવરણ ખાસ કર્યો જો ભાઈ મઈ ઓર જૂન કે દોબી ને હશો એથે ગરમી થોડે જ્યાદા હો ઓર બાકી છ રીતે બારા માસ કભી બી તુએ ત્રિલોકપુર દે ભગવતી ત્રિપુર બાલાસુંદરી કે દર્શન કર દે આઈ શકો. એતોડી વાતો સાથી કૃષ્ણલાલ સહેગલ કી ગાઈ હોંદી જોરી શોની જોરી જો આપુ મુજી એક અલગ બાત કા ગાન જોરી જિંદા પ્રેમ ભી વિયોગ ભી ઓર ઇંદે કે સાથ હી સાથ અમારે જો લોક ગીતો સો તિંદે કે દેખે તિંદે કે થી એક દેખને કે જો સે થોડો સો પછાણો સો એક ચિનાણી સો જુરી અપુ મુજી હી લોક ગીતો કા એક એશે પછાણો સો જિંદે કા વિકલ્પ એટલો ભી ભેટે નો લોક આપણે આપણે તરીકે શી આપણે આપણે બાતે શી આપણે આપણે દેખિયો મેરે ના કેવલ જુરી ગાંધી ભી આબે ભી વાડે ભી નામણો ભી ઓર ઉકે જો રાસ્તી સુસી પ્રશ્ન ભી એક બગા બઠિયા દેતા કૃષ્ણલાલ સહેગલ કી ગાયન દીજી જુરી.

તિજોરી સે ભી ખૂબ જાણી સારા દિન જો આહાં જો એડા લગ્ના ભી થકાન ની ની કને સોંદી વાર નિંદર ભી વધિયા પોણી કઈ વાર શરીર જ બડી ચીજા રી કમજોરી હોય જાઈયા તો તિસ્તે નિંદર ભી ની આંદી સુતી રે તાહે રહે પર આહાં જો જે નિંદ આણી ચાહીએ જિસ્તે હારી થકાન સબ કુછ ખતમ હોય જાય વૈસી વાળી નિંદર આહાં જો ગહેરી નિંદર જોઈ સે ની પોંદી આઈ પૌષ્ટિક ખાણા ખાણે તે જોવા સે રોગા કને લડનેરી ભી શક્તિ મારે શરીરા જો મિલદી જો અહીં અલપલ ખાંદે રે યા અપની પસંદીરા જો મરજી ખાંદે રે તો તિસ્તે જોવા દેખ્યા જાય ઇસકા બે સે બડપરી બુમાર ભી હોંદે રહેંદે પૌષ્ટિક ખાણે રા મતલબ આ જે હે સબ્જીયા ખાય રહે તહાં જો દાળા ભી ખાણી ચાહીએ આહાં જો દૂધારી બન રહ્યા ચીજા ભી ખાણી ચાહીદીયા ચોળ ભી ખાણી ચાહીદે ફુલકે ભી ખાણી ચાહીદે છિલકે વાળી દાળા ભી ખાણી ચાહીદીયા કને અગર અહીં સોચાય ભી અહીં દાળા ઈ દાળા ખાણી અભી પૌષ્ટિક ખાય રહે જે અહીં તો એસા નહીં હોણા જી હર ચીજ રી માત્રા જોઈ ઇસ ખાણે ચ જોઈ સે ઠીક હોણી ચાહીદી એ યહારા પૌષ્ટિક આહારા ઇસ તે હારા વજન જોવા સે ભી ઠીક રહેંદા ના હે બડપારી મોટે હોઈ આંદે ના હે એડે હોય ભાઈ નો તો રોટી નહીં મિલદી મોય ભાઈ બડપારી કમજોર અડિયા રે ટાંચે એસે ભી નહીં રહેંદે હૈ શરીરા રા ઇસતે વિકાસ હોંદા કની છોટી મોટી જો હા જો ચોટા લગ રહી હોઈ તીસરી મરમ્મત જોઈ સે ભી અપુઈ ઇસતે હોઈ આંદી ખાણે ચ જોવા અહીં બડી પારી ચીજા ખાઈ શકાય સબ તે વધિયા જો ખાણા સે અંકુરિત દાળાઈયા લુંગુરે ખાણે જો અગર અહીં ખાંગે તો તીસતે હારી શરીર બડપરી શક્તિ મિલદી કઈ દૂધ દેખી કને નક ચડાઈ લે ભાઈ અની ખાણા ઘ્યુ નહીં ખાણા મખણ નહીં ખાણા નોણી નહીં ખાણા તો એસા જી નક ચક્કી કન તો બિલકુલ નહીં ખાણા ચાહીદા ખાણા સે બીમારી શરીર લગતા યા જે અહીં ખુશી ખુશીને ખાંગે તો સે હારી શરીર ભી બડી પારી ફવણા આટા જો આ સે અહીંયા તો કણકારા ભી ખરા હું પર તીસ સોગી જો આજે અહીં ઓર ચીજા ચણે પીસવાઈ લઈએ ઓર કઈ સોયાબીન પીસવાઈ લઈએ તો તીસ જો આ સે પૌષ્ટિકતા જ્યાદા હોઈ આંદી પુરાણી ટાઈમમાં મેં જો યાદ એવી જે અહીં છોટે છોટે હોય તો હારે ઘરાં ચ જો આ સે સોયાબીન લુંગુરી ખિલાઈ દે હા હા જો સગી કને યા તેલા ચ જરા કર લગાઈ કને યા કઈ વાર જો આ કચ્ચી ભી અહાં જો લૂણ પાઈ કને ખવાઈ જાહી તો એસે ખાણે રાહાં જો બડપરી ધ્યાન રખના ચાહીદા તાકી હારા શરીર ભી મજબૂત રહો કને દિમાગ ભી ઠીક રહો.

ભાઈ હોઈ શકે, જેતરા બી હોઈ શકે, સોકેરના. તો સભીને પહેલે પહેલતા ઝેનાના એક પ્રશ્ન એઝા સા કે એ વિશ્વ સ્તર પેંદે દેશા દુનિયા ભીતરે એ દિહાડા મનાણેરી કી જરૂરત પોઈ ભાઈ? તો એન્ડને ગલ સાફ ઓર સ્પષ્ટ સા, જો ભાઈ વિશ્વ રેડક્રોસ દિહાડા રેડક્રોસરી વિશ્વ સ્તરીય સમિતિ જૂની ભાઈ આઈસીઆરસી રે સંસ્થાપક જીન હેનરી ડ્યુનેન્ટ રી જયંતી રે ઉપલક્ષા પંદે મનાઈ જા સા. એ મહાન હસ્તી માનવતારી સેવરે તૈયે તત્પર રહો. 8 મઈરા દિહાડા વિશ્વ રેડક્રોસરે દિહાડે રૂપના મનાસી ઓર ઇનરા જન્મ દિહાડા 8 મઈ 1898 હુઆથી ઓર 3 અભે શાંતિ રી તૈયે ભી પહેલે પહેલ નોબલ પુરસ્કાર ભી દીના. અમન શાંતિ સ્થાપિત કરને તૈયને બડા કોમ કરું ઓર તું ઇના અબલ આય. ઓર દૂજા સવાલ એ ભી એ જે રેડ ક્રોસર આ આશરે સમાજ ઓર દેશ ઓર દુનિયા ભીતરે ક્યા ક્યા મિત્રે ખસબ આઈ જૂની રી વાજા સંગે ઓજ આશે આમ તમામ રૂપાના દેશા દુનિયા ભીતરે એ વિશ્વ રેડ ક્રોસર દિહાડા મનાસી. ભાઈ હું ગલ જુડી દિશા બિના કોસી લોભ લાલચરે સેવા દેણા એ બડી ગલ સાજી. એન્ડ આ મકસદ માણું હોના ચાહીએ, સો માનવતા ઓર મહાન શક્તિ વાળા માણું બની જા સા. જૂણી રે હોણે સે કે હજારો આદમી પાપા પાણી બશા દુઃખ સુખાના એક હિંમત લેયાસી ઓર આસરા રો આસા જૂણ પરમેશ્વરારા કોમ કરી દે આસા. ચાહે યુદ્ધ હો, ચાહે મહામારી હો, ચાહે કુદરતી વિપદા ઘાસ પાણી હો યા કોઈ જલજલા હો, તો એન્ડને જે હાદસે હોવાસી ને તે બડા ભયાનક હોવાસી. તો રેડ ક્રોસ સમિતિ જેસા સાથ નિભાસા એન્ડને જેબ કોઈ સહારા નહીં હોતા તો રેડ ક્રોસ ટીમ જેસા વિને પડે રાત દિહાડ 24 ઘંટે જેસા સ્વતત્પર રહોવાસા. એ રેડ ક્રોસરી તમામ ટીમા સભીને પહેલે પહેલ કરી આપણી મદદ જનસેવાકાર સેવા દેયાસી ઓર બહુ ન બહુ જાનમાના બચાવ કરાયા જિંદગી દેયાસી. સેહત સ્વાસ્થ્ય સેવા ભીતરે રેડ ક્રોસ સંસ્થા ભીતરે સભીને પહેલે જેસા રખા સજે સેહત સ્વાસ્થ્ય દેણા. દુનિયાભરા ભીતરે દુર્ઘટનાના બાદ ખૂનેરી જે કમી પડાશા, અગર ખૂન નહીં હોલે તો સાહેબ સો તે મરીજ ઠીક કેન્ડે હોના. ઉંઈ રે ખાતરે જેસા બ્લડ બેંકાને ચલાઈ દી ખૂનરી માંગ પૂરી કરી દે જિંદગી બચા સા ઓર આપણા માનવ સેવાના ભરપૂર યોગદાન દેયા સા. બડી બડી ગલ સાજી. પહેલે પહેલ ઇલાજ કરાણા ગલ હો, ચાહે ઘાતક બીમારીની રોકથામ કરાણેરી ગલ હો, રેડ ક્રોસરી ટીમ સંસ્થા રે તહેત કોમ કરાયા આપણી સેવા જન જન સેવાના લાઈ દયા સી ઓર રાતી દિહાડી એક કરી દયા સી. રેડ ક્રોસ ખાસ કરી આપણે સ્વત જેસા સિદ્ધાંત સી તે તું પેંદે કોમ કરા સી. એ સ્વત ખાસમ ખાસ જે બડી ગલા સી રેડ ક્રોસરી પૂરી સંસ્થા દેશ દુનિયા ભીતરે હર જરૂરતમંદ માણું પીડિત જનમાન સાહેબે પૂજાઈ દયા સા, આપણી સેવા તિને તક પૂજાઈ દયા સા ઓર સમાજ કલ્યાણ જારી રખા સા. માનવતા માણુરા માણુરા પ્રતિ પ્યાર ઓર નિષ્પક્ષતા બિના કોસી ભેદભાવ સંગે સેવા દેણા ઓર કોઈ બડા ની ઓછા ની સબ એક બરાબર તટસ્થ રહોવાસા. સ્વતંત્રતા ઓર પૂરી આઝાદી સંગે જેસા સેવા કાર કરના, સ્વૈચ્છિક અપની ઈચ્છા રે મુતાબિક સેવા ભાવ રખના. એકતા સભીને એકા હો, સાર્વભૌમિકતા સબ દેશ દુનિયા રે માણું સબ એક સી, વસુદેવ કુટુંબકમ સબ એક પરિવાર સી, માણું સભીને પડે સબ માણું. સો દેશ દુનિયા રે જીવ સા જીવે રે પ્રતિ પ્રેમ પ્યાર, પ્રકૃતિ રે પ્રતિ પ્રેમ પ્યાર. તો આખીરના ઓજ કે પવિત્ર પાવન દિહાડેના 8 મઈ વ્યાસે આમ તમામ જનમાનસરી એક સ્નેહ દેણા પૂજાણા ચાહસી. જે યાદ રખના હર માણું ભે જેસા આસરા એક ઓછા જે એક નેક કોમ, ઓછા જે એક નેક કોમ, ભલા કોમ, શુભલા કોમ કાર મદદ યાની સેવા યા રક્તદાન, ખૂનદાન, મહાદાન કોસી ભી જાન બચાઈ શકાશા. ખૂનરા કોઈ પર્યાય નહીં હતી, એ કોઈ છેતાન નહીં મિલતા, પેડ પૌધન નહીં મિલતા માણુંના